રઘુવીર ચૌધરીનું પ્રિય પિક્ચર અનારકલીનું ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં. ગીત છે રાજેન્દ્ર કૃષ્ણનું, સંગીત છે સી રામચંદ્રનું.

સિનેમા દેખાડીને કહે છે જ્યારે સાહિત્ય કહીને દેખાડે છે. આ કથન છે ફેરો, સ્વપ્નતીર્થ અને કાચ એને તાકી રહ્યો જેવા પુસ્તકોના લેખક રાધેશ્યામ શર્માનું. પોતાની પ્રિય ફિલ્મ સાહેબ બીબી ઓર ગુલામ વિશે તેઓ કહે છે, શાસ્ત્ર સિદ્ધાંતોને અંડોળી એની ઉપરવટ જતા યાદગાર દૃષ્ટાંતો દૃશ્યો છે આ ફિલ્મમાં. જમીન જાગીરદારો સામંતશાહીના વૈભવ પતનનો કળા આકૃત નમૂનો ગુરુદત્તે, બલકે દિગ્દર્શક અબરાર અલ્વીએ 1962માં સાહેબ બીબી ઓર ગુલામમાં પેશ કર્યો. ફિલ્મનું ફોર્મ મુંબઈની સંગીત સંવાદ પરંપરાને અનુસરતું પણ કળાત્મક માવજતના કારણે મૂવ કરે એવું મૂવી છે આ. ચાલો સાહિત્યકાર રાધેશ્યામ શર્માની પસંદગીની ફિલ્મ સાહેબ બીબી ઓર ગુલામ ફિલ્મનું ગીત ગીતા દત્તના સ્વરમાં સાંભળીએ. શબ્દકાર છે શકીલ બદાયુની, સંગીતકાર છે હેમંત કુમાર.

પીળું એરણનું ફૂલ, સપના બધા મજાના તથા સાતમો પુરુષ વગેરે પુસ્તકોના લેખક મફત ઓઝા ફિલ્મ મધર ઇન્ડિયાના એક દૃશ્યને ભૂલી શકતા નથી. દૃશ્ય છે જેમાં માતા નરગિસ અને પુત્ર સુનિલ દત્ત હળની ધુસરીએ જોતરાય છે. ખેડુ પુત્રને મોસમના પ્રથમ વરસાદમાં ખેતર ખેડવું છે, પાસે બળદ નથી, ઝરમર વરસાદ વરસે છે. નાયક મૂંઝવણ અનુભવી હળમાં જોતરાય છે. હળ કંઈ એકથી ના ચાલે. ત્યાં એની માં આવે છે અને દીકરાની દશા જોઈ હળે જોતરાય ખેડ કરે છે. પછી તો કરુણ દૃશ્યો સર્જાય છે. એક સ્ત્રી ધરતી ખેડે એથી. સાહિત્યકાર મફત ઓઝા પોતાના વ્યક્તિગત જીવનમાં પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. આથી એ દૃશ્ય એમના હૈયામાં એવું ને એવું કંડારાયેલું છે. સાંભળીએ આ ફિલ્મનું ગીત. ગીતકાર છે શકીલ બદાયુની, સંગીતકાર છે નૌશાદ, ગાયિકા છે લતા મંગેશકર.

ભોસાતા ગ્રામચિત્રો, મલકની માયા, કોઈ સાદ પાડે છે જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર ડોક્ટર મણીલાલ હ પટેલે ફિલ્મ હકીકતને હૃદયમાં ધારી છે. તેઓ કહે છે,

2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: દિલ સે દિલ તક યાદગાર તરાને. પાનખરનું પંખી, નિષ્ઠુર, યાતના વગેરે પુસ્તકોના લેખક સાહિત્યકાર પ્રિયકાંત પરીખે દિગ્દર્શક મણિરત્નમના ચાહક તરીકે એમની ફિલ્મ રોજાની વાત કરતા કહેલું, એક સ્ત્રી હોવા છતાંય આતંકવાદીઓની કેદમાં

બંદિશ, ફ્લાવર વોઝ, વહાલા પપ્પા વગેરે પુસ્તકોના લેખક સાહિત્યકાર વિભૂત શાહનું મનપસંદ ચલચિત્ર છે મહેબૂબ ખાનનું અંદાઝ. તેઓ કહે છે, ચિત્રની શરૂઆતમાં જ વૃક્ષોની હારમાળા વચ્ચે બીકથી ભડકેલા ભાગતા ઘોડા પર આધુનિક પોશાકમાં સવાર થયેલી નમણી નરગીસ અને એની પાછળ એને બચાવવા પૂરપાટ ઘોડો દોડાવતા દિલીપકુમારનો દૃશ્ય પ્રવેશ ઘણો જ નાટ્યાત્મક અને અસરકારક હતો. શરૂઆતથી અંત સુધી એ ચિત્રની ફોટોગ્રાફી ઘણી જ રમ્ય અને આકર્ષક હતી. પછી રાજ કપૂર, નરગીસ અને દિલીપકુમારના સામ સામે ટકરાતો જીવંત વેધક અભિનય, મહેબૂબ ખાનના પરિપક્વ માવજતભર્યા દિગ્દર્શને મારા મન પર ઊંડી છાપ પાડી હતી. એટલું ચોક્કસ કહી શકું, અંદાઝ ફિલ્મે મારી ફિલ્મ જોવાની, સમજવાની અને આસ્વાદવાની શરૂઆત કરી. સાહિત્યકાર વિભૂત શાહની પસંદગીની ફિલ્મ અંદાઝનું ગીત સાંભળીએ. ગીત છે મજરુ સુલતાનપુરીનું, સંગીત છે નૌશાદનું, ગાયક છે મુકેશ.

યાતના અંતરની અને બહારની, દૃષ્ટાંતના દીવા, વિદુરવાણી જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર જયેન્દ્ર ત્રિવેદીની અવિસ્મરણીય ફિલ્મ છે દામિની. એમના મુજબ દામિની નારીવાદી ફિલ્મ બનવાને બદલે નીતિવાદી અને પછી કળાવાદી ફિલ્મ બની જાય છે. આમાં લેખક ઉપરાંત દિગ્દર્શકનો ફાળો જબરો છે. સામાન્ય ગૃહિણીની અંતર વલોવી નાખતી વેદના સંવેદનાને એક ભૂલાઈ ગયેલા વકીલે મદદ કરી. આ વાર્તા તરીકે શ્રેષ્ઠ તત્વ તો છે જ, પરંતુ મનોરંજનની સાથે સાથે બહુ મોટું વિચાર મંથન પ્રેક્ષકોના ચિત્તમાં જગાડી જાય છે. નકરા મનોરંજનથી માણસ અંતે થાકી જાય છે. સંવેદના જ માણસના ચિત્તને પરિશુદ્ધ કરે છે. ફિલ્મ દામિની આ પુરવાર કરે છે અને આ રીતે એ અવિસ્મરણીય બને છે. સાહિત્યકાર જયેન્દ્ર ત્રિવેદીની પસંદગીની ફિલ્મ દામિનીનું ગીત સાંભળીએ. ગીત છે સમીરનું, સંગીત છે નદીમ શ્રવણનું, ગાયક કલાકાર છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઈન ઠગો સે બચે.
2: સમજ ગયા.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
3: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
4: દિલ સે દિલ તક યાદગાર તરાને. મીંઢળ બાંધી રાત, સપનાના ખંડેર, તરસ ન છીપી જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર રવિન્દ્ર ઠાકોર ફિલ્મ અમર પ્રેમ પર ઓવારી ગયા. તેઓ આ ફિલ્મને ઉપભોગ્યાને અપાયેલા પ્રિયતમા ગૌરવની, માનવ ગૌરવની એક અમર કવિતા તરીકે વર્ણવે છે. તેઓ ફિલ્મના અંત વિશે કહેતા લખે છે, વૃદ્ધ નાયિકા પુષ્પાને એનો માનેલો પુત્ર રિક્ષામાં બેસાડીને લઈ જાય છે ત્યારે નાયક આનંદ હાથ હલાવતો હલાવતો વિદાય આપે છે અને તે ક્ષણે આ વિશ્વ ભૂલી જવાય, ગદગદ થઈ જવાય એવો માહોલ સર્જાય છે. રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર અને વિનોદ મહેરાનો અભિનય હલબલાવે છે. એમણે આંખો દ્વારા જે મૂક અભિનય કર્યો છે એ અવિસ્મરણીય છે. એમના ચહેરાઓ પર માનવ અંતરની કવિતાની લિપિ છવાઈ રહી છે. આવો સાંભળીએ રવિન્દ્ર ઠાકોરની પસંદગીની ફિલ્મ અમર પ્રેમનું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે રાહુલદેવ બર્મનનું અને ગાયિકા છે લતા મંગેશકર.

અક્ષરનું એકાંત, તમે, પિંજરની આરપાર જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર માધવ રામાનુજે ફિલ્મ મધુમતી નહીં નહીં તો 20-એક વખત નિહાળી, ટિકિટો માટે પાઠ્ય પુસ્તકો વેચ્યા, ફિલ્મ જોઈને એમ કહ્યું, આહાહાહા, શું ફિલ્મ બનાવી છે બિમલદાએ. એ વખતે તો એવી બધી ટેકનિકલ વાતો સમજથી દૂર હતી, પણ એ રાત, વરસાદ, જંગલ, ઉગ્રનારાયણની હવેલી અને સ્મરણો, વર્ષો પહેલાની વાત છે, શાયદ ગયા જન્મની. કહીને ફિલ્મને ફ્લેશબેકમાં દોરી જનાર કલાકાર દિલીપ કુમાર, હજી પણ એ સ્વાદ સંભળાય છે, મધુ અને આજા રે પરદેસી મેં તો કબસે ખડી ઇસ પાર. રજૂ કરીએ છીએ સાહિત્યકાર માધવ રામાનુજની મનપસંદ ફિલ્મ મધુમતીનું ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે

મોજમાં રેવું રે, અમથું અમથું કેમ ન હસીએ, અજબ જેવી વાત છે, જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર રતિલાલ બોરીસાગરના પ્રિય અભિનેતા એટલે દેવાનંદ. એમણે બહુ નાની ઉંમરે દેવાનંદની ફિલ્મ દો સિતારે જોયેલી, પણ સીઆઈડી ફિલ્મથી દેવાનંદ એમના હૃદય સાથે ચોંટી ગયા. વર્ષો સુધી દેવાનંદની જોવા મળી એ બધી જ ફિલ્મો જોઈ. ફિલ્મ કળાની સમજ વધી પછી ખ્યાલ આવ્યો કે દેવાનંદ કંઈ બહુ મોટા અભિનેતા નથી.

એ કંઈ દિલીપ કુમાર કે રાજ કપૂર નથી, સંજીવ કુમાર કે અમિતાભ બચ્ચન નથી, છતાંય સીઆઈડી ફિલ્મથી એમના હૃદયમાં સ્થાપિત થયેલું દેવાનંદનું સ્થાન એવું ને એવું અવિચળ રહ્યું. રજૂ કરીએ છીએ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરની પ્રારંભિક દોરની પસંદગીની ફિલ્મ સીઆઈડીનું ગીત. ગીત છે જાનીસાર અખ્તરનું, સંગીત છે ઓપી નૈયરનું, ગાયક કલાકાર છે મોહમ્મદ રફી અને ગીતા દત્ત.

دل سے دل تک یادگار ترانے۔ આપ સાંભળી રહ્યા હતા કેટલાક ગુજરાતી સાહિત્યકારોના હિન્દી ફિલ્મો વિશેના પ્રતિભાવ અને એને અનુરૂપ ગીતો પર આધારિત કાર્યક્રમ સાહિત્યકારોનો સિનેપ્રેમ।

0: સર્વર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2,00,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: સ્વાગત હૈ આપ સભી કા કાર્યક્રમ છાયા ગીત મેં. મેં હું વિધિ પ્રવીણ જૈન. હર એક ખ્વાબ મેં બસતી હૈ તેરી નજર, મેરે હર ખ્યાલ કો છૂતી હૈ તેરી નજર. દિલ ભી અજીબ હૈ માનતા હી નહીં, કિતની બાર સમજાયા ફિર ઢૂંઢે તેરી નજર. વો લફ્ઝ ક્યા કહેં જો ઝુબાં તક ના આયે, સબ રાઝ બયાં કરતી હૈ તેરી નજર. મેં ખો ગઈ હું જૈસે કિસી ગહેરે સમંદર મેં, જબ સે મુજ પર ઠહેરી હૈ તેરી નજર.

મિલનના દિવસો ભલે ગમે એટલા હોય, પણ પ્રેમીઓના જીવનમાં ક્યારેક તો વિયોગનો વખત આવે જ છે. આકરા લાગતા વિયોગના સમયમાં લાગણીઓની આપલે થઈ શકે એ માટે પ્રેમીઓ અપનાવે છે પત્રાચારનો ઉપચાર. આજકાલ તો ફોન તથા ઇમેલ જેવા સાધનોને કારણે પત્રો લખાતા લગભગ બંધ થઈ ગયા છે, પણ જ્યારે લખાતા હતા ત્યારે પત્રમાં ભાવને વધારે પ્રબળ રીતે રજૂ કરવા માટે ક્યારેક કોઈક છબી, ક્યારેક કોઈક પીછું, તો ક્યારેક પુષ્પ પણ પ્રેષિત કરવામાં આવતું અને પછી કહેવામાં આવતું કે

આ ફૂલ નથી પણ મારું દિલ છે. યાદ આવ્યું સરસ્વતી ચંદ્ર ફિલ્મનું ગીત, ભાવસભર ગીત ઇન્દિવરનું, કર્ણપ્રિય ધૂન કલ્યાણજી આનંદજીની, મધુર સ્વર મુકેશ અને લતા મંગેશકરનું.

0: Wicco.
1: ये शाम मस्तानी, પ્રણયનો પ્રસ્તાવ આપવાની પરિસ્થિતિ પણ વ્યાકુળ કરી મૂકે છે. ક્યાં કહું, ક્યારે કહું, કેવી રીતે કહું, આવા કેટલાય સવાલો અને આના દરેક ઉકેલોમાં કેટલાય પણ અને બણ. છેવટે પત્ર લખવાનો ઉપાય અજમાવ્યો. લખવાનું શરૂ કર્યું પણ કંઈ લખી ન શકાયું. કંઈક લખાયું તો એ સારું ન લાગ્યું. ફરીથી લખ્યું, ફરીથી લખ્યું. એન કેન પ્રકારણ પત્ર લખાઈ પણ ગયો, અપાઈ પણ ગયો, તો હવે ચિંતા એ થઈ કે ક્યાંક ખરાબ લાગશે. તો આ તોનો અત્યારે અંત આણીએ અને માણીએ હસરત જયપુરીનું હસરતભર્યું ગીત. સંગીતથી શણગાર્યું છે શંકર જયકિશને, સ્વર આપીને સંભળાવ્યું છે મોહમ્મદ રફીએ. ફિલ્મ છે સંગમ.

આવડે. વિચારો તો ઘણા આવે, પણ લખવા બેસું તો કંઈક કાગળ પર ઉતરે જ નહીં. લખ્યું તો ખરું, પણ જેવું વિચાર્યું હતું એવું લખાયું નથી. કંઈક લખાયું તો ખરું, પણ પછી એકની એક વાત કેટલી વાર લખવી? આ તમારી કે મારી તકલીફ નથી, આ તો નાયિકાની તકલીફ છે. જેની તકલીફ છે એ રસ્તો પણ કાઢશે. આપણે શું, આપણે તો વાતો કરવાની અને ગીતો સાંભળવાના. તો સાંભળીએ આશા ભોસલેના અલહડ સ્વરમાં આનંદ બક્ષીની શબ્દરચના. સંગીત રચના છે લક્ષ્મીકાંત પ્યારેલાલની, ફિલ્મ છે આયે દિન બહાર કે.

પત્ર લખાઈ ગયો, પહોંચી ગયો, લખેલા પત્રનો મનગમતો જવાબ મળી ગયો. આના પછી તો પત્ર લખાતા ગયા અને પત્ર આવતા ગયા. ધીરે ધીરે પ્રેમ પત્રનો સંગ્રહ થઈ ગયો. આ સંગ્રહમાંથી જે પત્ર લઈએ તે લાગણીના એક સરખા પ્રવાહને વેગ આપે. જ્યાંથી વાંચવાનું શરૂ કરીએ ત્યાંથી ઉર્મીના એવા જ તીવ્ર વહેણ વહે. એની વાત કરે તો કવિતા ઝરે એવી જ, જેવી નીરજ દ્વારા ગીત રૂપે ઝરી, શંકર જયકિશન દ્વારા સંગીત રૂપે નિખરી, મોહમ્મદ રફીએ ગીત રૂપે લલકારી, હવે ફિલ્મ કન્યાદાનના ગીતની વારી.

ये शाम मस्तानी। આજે અમે રજૂ કર્યો પ્રેમીઓના પત્રોની થોડી વાતો અને પત્રો પર આધારિત ગીતોનો કાર્યક્રમ પ્રણયમાં પત્રાચાર।

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम चित्रलोक आप सुनेंगे बस कुछ ही पलों में।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
2: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી। આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત। અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા। એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું। વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતિક। ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન।

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુ પ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગ્યે હિન્દીમાં અને 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

ત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રા અહીં જ પૂર્ણ કરીએ. આવતીકાલે સવારે 5:55 આજ મેગાહર્ટ્ઝ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.